0: શિમલા મિર્ચી હે આપણે જે બજારમાં દેખો અલગ અલગ રંગની શિમલા મિર્ચીઓ મળી તો રંગીન શિમલા મિર્ચી અને પ્રમુખ ફસલ હે બીજું પોલિયોસ મેં બીજ રહી ખીરા પંથા ચેરી ટમાટર બ્રોકલી સ્ટ્રોબેરી જરબેરા ગુલાબ આવી ફસલે આસાનથી ઉગાડી શકો આણવી લાગત હે આપણે દેખવા તો 32 થી 38 લાખ ની લાગત પ્રતિ એકર ની આવે ને આના વલ્લે સરકાર હે સબસિડી ભી આલે 50 થી 70% સબસિડી હે આપણે જે રાજ્ય સરકાર હે ઈ આલે ને મહિલાઓને ભી 70% તક ની સબસિડી મળે અગર આપ પોલી હાઉસ આપણે લગાવવા ચાહો હો અને પોલી હાઉસ માં ખેતી કરવા જાઓ તો સરકાર ની તરફથી આ સુવિધા આપણને મળી રહી આણવી ફૂલો મેં જરબેરા ગુલાબ ગેંદા ની ખેતી થાય ફલો મેં સ્ટ્રોબેરી પપીતા વગેરે આપણને ફલો ને ઉગાડી શકો આણવી ને આણવી કમાઈ ભી અચ્છી થાય કે 3000 વર્ગ મીટર મેં 15 થી 20 લાખ ની લગભગ કમાઈ થઈ જાય તો અગર સહી પ્રબંધન ને હાથે આપણે પોલી હાઉસ ની કૃષિ કરો 15 થી 20 લાખ રૂપિયાનો શુદ્ધ મુનાફો હે કિસાન તો હે કમાઈ શકે પોલી હાઉસ એ ખુબ અચ્છું હે એની ખેતી કરીને આપણે ભી ઘણી પ્રકારનો મુનાફો પ્રાપ્ત કરી શકો આમ ભલે કુછ ચીજે હે જે આપણે ધ્યાન રાખવી જોઈએ જેમ કે પોલી હાઉસ આપણે લગાડી રહ્યો તો સ્થાન નું ચયન ખુબ મહત્વપૂર્ણ હે સ્થાન એવું ચુનવું જોઈએ દાડા ભર ધૂપ રહે હવા કમ હોય અને સિંચાઈ ની અચ્છી વ્યવસ્થા હોય પોલી હાઉસ ની દિશા ભી પૂર્વ પશ્ચિમ રહેવી જોઈએ તાકે સૂર્ય નો અધિકતમ પ્રકાશ પ્રાપ્ત થઈ જાય બીજું ભી ધ્યાન રાખવું હે કે અગર પોલી હાઉસ ની ખેતી કરી રહ્યો ખેતી કરવા પહેલા આપણને પ્રશિક્ષણ લેવું જરૂરી હે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર યા કૃષિ વિશ્વવિદ્યાલય થી તકનીકી પ્રશિક્ષણ લઈ લેવું જોઈએ કે પોલી હાઉસ મેં હતી ખેતી કરવી ને એને મળે હું સાવધાની રાખવી એની જાણકારી આપણને પ્રાપ્ત થઈ જાય બીજું ભી ધ્યાન રાખવું હોય કે જે મિટ્ટી નો યા ફિર પાણી નો આપણે ઉપયોગ કરી રહ્યો એની ભી જાંચ કરાવી લેવી જોઈએ ને એને મિટ્ટી અને પાણી ની જાંચ કરાવ્યા બાદ એને અનુકૂળ જે ફસલો નો આપણને ચયન કરવું જોઈએ તો આવી કુછ ચીજે જેનું આપણને ધ્યાન રાખવા પોલી હાઉસ માં અચ્છી તરહ થી આપણે ખેતી કરી શકવા જે સરકારી યોજના હે એના માધ્યમ થી આપણે પોલી હાઉસ લગાડવા બદલે આવેદન કરી શકો ને એના આધાર ઉપર સરકાર હે સબસિડી આલેવા તો આપણે સરકારી સબસિડી ધન ખુદ નો લગાડી ને કચ્છું પોલી હાઉસ નું નિર્માણ કરી ઘણી પ્રકારની સબ્જી હે ફલની ખેતી કરી શકો ને અચ્છો મુનાફો કમાઈ શકો તો કિસાન ભાઈ આપણે ક્ષેત્ર માં ભી કરી રહી પોલી હાઉસ ની ખેતી ને ઘણા ભાઈ ઇચ્છુક ભી હે પર જાણકારી ને અભાવ મેં કરી ન શકતા તો આની જાણકારી આપણને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉપર ભી મળી જાય આની જાણકારી પ્રાપ્ત કરી ને પોલી હાઉસ લગાડીને અગર ખેતી કરી તો ખુબ અચ્છો મુનાફો કમાઈ શકે
1: કિસાન ભાઈ નિવેદન હોય કે આવી જે નવી તકનીકો હોય એનો સમાવેશ કરી અને અવસરનો સમય હે પૂરો થઈ ગયો ત્યારે તમે એમને આજ્ઞા આવો રામ રામ રામ રામ
2: श्रोताओं भी आप सुन रहे थे आकाशवाणी बांसवाड़ा के माही चैनल से किसान भाइयों का कार्यक्रम खेती नी बात जो यहीं संपन्न हुआ प्रातः के 6:50 हुए हैं लीजिए प्रस्तुत है कार्यक्रम वाकड़ी लोक संगीत वाकड़ी लोक संगीत में आज आपको सुनवाते हैं भागवत कुंदन की आवाज में आखर भावसी की कथा

0: દાડે દાડે આ તો સૂર્ય ભગવાન તો એટલા તપી જાય પાછા.
1: સહી વાત હૈ
0: કે હવે માનવ જીવન બી અસ્ત વ્યસ્ત થયું ને હાથે હાથે આ જે પશુપાલન હે
1: ખરી વાત,
0: એનાનું બી રહેન સહેન ને સબ બદલત જો ભાઈ
1: ખરી વાત,
0: ને એને જીભું આરામ થયું એવી આટલી ગરમી પડી રહી હૈ. તો લાલુભાઈ આ થકી વાત કરી રહ્યા હા કે દેખો આ જયાભીભાઈ એ પશુપાલન કરી મળ્યું હે તો આવા સમય મેં આટલો આ ગરમી એ પડી.

0: સમયે આટલો આ ગરમી પડી રહી, તાપમાન બઢી રહ્યો હૈ, તો આવી સ્થિતિ મેં પશુપાલન જે કરી મળ્યું હોય તો એના પશુપાલક ભાઈને પશુને હિત મેં આપણે હું સાવધાની રાખવી પડે.
1: સાવધાની એ તો હું વધારતો એને પહેલા તમને હું આના જે આટલી ગરમી પડી રહી છે, ગરમીની વજહથી કે હું સમસ્યા આવી રહી
0: છે
1: એને વારામાં હું તમને વટાડું.
0: બિલકુલ
1: આજના ટાઈમમાં તમને ખબર આપણને 46 ડિગ્રી 37 ડિગ્રી ટેમ્પરેચર ચાલી રહ્યું
0: હોય,
1: એની વજહથી હું કે પશુની જે શારીરિક ક્રિયા રહે એના ઉપર બહુ જ્યાદા પ્રભાવ પડે.
0: અચ્છા,
1: એની શારીરિક
0: ક્રિયામાં
1: અગર એને પર્યાપ્ત પાણી નહીં મળેગા તો પછી દૂધની પેદાવાર સહી નહીં થાય, જે પશુ હોય એ બીમાર પડી જાગા, એવી એવી સમસ્યા એમની આવતી રહી.
0: અચ્છા અચ્છા, લાલુભાઈ દેખો આજકાલ આ ગરમી પેદા થઈ રહી છે, આટલી આટલી ગરમી પડી રહી છે, પાછલા વર્ષે તો આપણે ચાલતા સુધી કે ગરમી થઈ રહી, લોક આરામ થી બપોરે મેં ભી કામ કરતા હતા એવી સ્થિતિ, પણ આજકાલનો જે લોક હે એને આપણી આવશ્યકતાની પૂર્તિ બદલા વૃક્ષ કાપી નાખ્યા. સૌથી પહેલી વાત તો ભાઈ એને એ બતાડો કે આ ગરમી પડવાનું કારણ શું હોય?
1: ગરમી પડવાનું મેઈન કારણ જ એ કે વૃક્ષ કાપી
0: નાખ્યા. અચ્છા,
1: વૃક્ષ હતા એ આપણે એની ગરમીની સંતુલિત રાખતા હતા. એ કારણે કમી થઈ ગઈ તો આજે આપણે કાર્બન ડાયોક્સાઇડ ગેસ આવે, જે ગરમ ગેસ આવે એનું ઉત્પાદન જ્યાદા બઢી રહ્યું હોય.
0: અચ્છા અચ્છા,
1: અને જે ઠંડી ગેસ આવી રહી એનું ઉત્પાદન કમ થઈ ગયું
0: હોય
1: એના વચ્ચે થકી આ ટેમ્પરેચર બઢી રહ્યું.
0: લાલુભાઈ પણ લોકો મનુષ્ય તો માનવાનું હોય ને એની મહત્વાકાંક્ષા એટલી હોય કે હું કરી નાખું એમ થતી
1: વાત છે.
0: તો આ આપ જે પશુપાલનની વાત વધારી રહો, આ ગરમીને લોકો શું સાવધાની રાખે કે પશુપાલન રાહતું તો મળી હોય? આજકાલ આપને ખબર હોય લાલુભાઈ કે ડુબવાની કિંમત હોય, ગાયની કિંમત હોય, માન લો કઈ દુર્ઘટના થઈ પડી એમ
1: ઘણી લાખો રૂપિયા ની કિંમત,
0: પાંચ લોકો દુર્ઘટના થઈ પડી તો આપણે આદમી તો ભાગી પડે, પાછો
1: ભાગી પડે. સહી વાત.
0: તો એના બદલે આ ગરમીના ટાઈમને હું સાવધાની રાખે તાકી આપણું પશુપાલન હે એ બી સહી સલામત રહે, ને પ્લસ આ પશુપાલક જે ભાઈ હે એને બી કોઈ આર્થિક આમદની યા આર્થિક નુકસાન નહીં ઉઠાવવું પડે, એના બદલે અમે હું સાવધાની રાખવી પડે.
1: દેખો સાવધાની તો ઘણી પ્રકારની, પણ મુખ્ય મુખ્ય રૂપ થી આ મેઇન સાવધાની અગર આના ગરમી મેં આટલો તાપ પડી રહ્યો મેં રાખી લીધી તો આપણું પશુ પ્રબંધન જે હે એકદમ બઢિયા ચાલેગા.
0: જેસી
1: કિંમત તમને પહેલો વધારું કે પશુઓને આપણે છાયાદાર ને હવાદાર સ્થાનમાં રાખવા જોઈએ, એમને કે બે બંધ પેક કમરા મેં રાખી લેવા, એ હોય મેઇન સાવધાની રાખવી પડે.
0: બિલકુલ,
1: જેસે કે પશુઓને આપણને જેસે કે કમરા મેં બાંધી રહ્યા એ ખરેખર આપણને ટાટ ન જૂટ ન જે બોરા આવે એને બાંધંગા, જેમ થી થોડીક ઠંડક મહેસૂસ થતા.
0: બિલકુલ બિલકુલ,
1: અને જે આપણે જેસે કે કમરા જે ઉપર છત રહે એ છત એવી બનાવી કે જિંદગી આપણને એને જે પશુ હોય એને ઠંડક મેસ
0: ઠંડક મળે.
1: બિલકુલ, એ આપણે નથી કહેતા જે છે કે ઉષ્માન સુચાલક આપણે બનાવી તો એવી બનાવી જોઈએ. નિયમિત પ્રતિદિન 3 થી 4 વખત દાડા મેં અચ્છું સ્વચ્છ પાણી પાવું જોઈએ, સાફ પાણી રોજાના એને આપણે ગરમીયાન ટાઈમ મેં નાલા નાવાડું બી જોઈએ એને.
0: બિલકુલ બિલકુલ, એ
1: બી તે જીવે છે ભાઈ.
0: દેખો લાલુભાઈ આમ તો આ પશુપાલન હે એ ભાઈ પશુ મોઢા તો બોલી શકતો નથી, અબોલું જીવે, આપણી નૈતિક જિમ્મેદારી બને કે એને હું ક્રિયાકલાપ આપણને સમજવો પડે,
1: સમજવો પડે,
0: એના અનુસાર એને આપણને આવવું પડે પાછું એમ. દેખો લાલુભાઈ આ જે આપ બતાડી રહો એને અલાવા બી કોઈ
1: ઘણી ઘણી ઘણી ચીજે હે જેને બારામાં જેસે કે આપણે ખુદ સંતુલિત ભોજન ખાઈ રહ્યા છે, આપણને એને જાનવરોને બી એને પશુઓને બી આપણને સંતુલિત ભોજન આવવું જોઈએ. જેસે કે એને મિનરલના તોર ઉપર જેસે કે આપણે કહી શકે પૌષ્ટિક આહાર તોર ઉપર પૌષ્ટિક આહાર આવી શકે, તો એવી એવી ચીજે ઘણી સારી કરી શકે.
0: અચ્છા અચ્છા અચ્છા,
1: જેટલો થાય એટલું ઘીલું અગર ચીજ મળે, સૂકો ચારો કમ ના કર, કેમ કે ગરમીમાં હોય કે આજે પશુ રે એ સૂકો ચારો વધુ ખાતા નથી.
0: બિલકુલ,
1: હા ગીલો ચારો વધુ પસંદ કરે, તો જેટલો થાય એટલો આપણને ગીલા ચારાની વ્યવસ્થા કરવી.
0: બિલકુલ, આ દેખો ગરમી અમે હરા ચારા પ્રબંધનની જે વાત ચાલી રહી છે તો એના મેં હરા ચારા પ્રબંધનમાં આપ બતાડી રહ્યો કે લીલા સારા મેં આ રસગો હે બરસી મેં આવી સ્થિતિમાં કિસાનભાઈ અગર પેદા કરે તો આના ગરમીના સમયમાં આરામથી એને ઉપલબ્ધ કરાવી શકે,
1: કરાવડી શકે ઉપલબ્ધ.
0: તો આપ કિસાનભાઈને હું કહેવું ચાહો કે આના સમયમાં આ જાહેરની જે ફસલે કરે એની વિરા એક ખેતરના બટકામાં આ રસગો બરસી
1: કરી શકીએ,
0: લોબિયા હોય તારામીરા હોય
1: ઘા સારી ઘાસ હે એવી કરી
0: શકીએ,
1: આપણે દૂધની પેદાવાર બી પડી
0: આપણે
1: પશુ હોય એ સ્વસ્થ બી રહે.
0: બિલકુલ, હરા ચારા થી પાણીની આપૂર્તિ બી થઈ કરે,
1: પાણી

0: આપૂર્તિ બી થઈ ગઈ.
1: બાકી લાલુભાઈ બહુ અચ્છી જાણકારી આપી રહ્યા હો, પણ આને અલાવા બી કઈ જરૂરી નિર્દેશ નહીં કે ભાઈ કરી શકીએ?
2: ઘણા નિર્દેશ, જરૂરી નિર્દેશ જે છે કે પશુઓ આપણને હર 3 મહિનાના અંતરાલ મેં આપણે ડાક્ટર થકી, પશુઓને ડાક્ટર થકી બતાડું છું એને સલાહ લઈને કે હું મેં હે કઈ બીમારી હૈ બીમારી હૈ તો ચેક કરેગા, અને નહીં હોગા તો ભી બતાડી દેવાનો ફાયદો હોય.
1: બિલકુલ લાલુભાઈ, દેખો તમારી વાત વેસે કટી રહી હે, પણ મો એમ કહું કે આ પશુઓને હંમેશા હર 3 મહિને 6 મહિને ડાક્ટરની જાંચ જરૂરી હે, તો એના મેં પેલા કૃમિનાશક જે દવાઈએ પાય એ બી આના મેં પાવી પડે કે ટીકા લગાડવા પડે?
2: પાવા પડે, ટીકા લગાડવા પડે, જેથી કે પશુઓના ઉપર હું પેલા જૂ ને ચીચડા ને એમ થઈ જઈએ.
1: બિલકુલ,
2: ભાઈ બાહ્ય પરજીવી બંને થી એના જાનવર ની આપડે પશુ ની ધીરે ધીરે ધીરે ખૂન ચૂસે, એનાની બદલે આપણને એને નાશક દવા આવે એ દવાને આપણે.
1: બિલકુલ બિલકુલ લાલુભાઈ, આ તો એક પ્રકારની રોગ પ્રતિરોધક ક્ષમતા પેદા કરવા બદલે એને ટીકા લગાડવા જરૂરી, પાછા
2: જરૂરી, બહુ જરૂરી ટીકા લગાડવા.
1: બહુ બઢિયા જાણકારી હે. દેખો આપે એક આહાર ની વાત બતાડી હતી, તો લાલુભાઈ આપણે દેખો વાત એ જ કરી રહ્યા, અને પશુપાલક જે ભાઈ હે એના ખાસ કરીને વિશેષ કરીને આપણે આહારની જે વાત કરી રહ્યા કે આના મોસમમાં દેખો હરા ચારા હે, પાણી હે, મિનરલ હે, આનો સબ મિક્સર કરીને આપણે ભોજન કરાવવા એને, તો એનો સેહતનો આધાર રહે એ સહી બન્યો થકો રહે. તો આપણે આહારની વાત કરો તો આહારમાં ગરમી અમે પશુપાલક ભાઈ જે હું સાવધાની રાખી કેવો આહાર એને આલી છે?
2: દેખો આના મોસમની એમ વાળી વાત
1: હે
2: કે આપણે જે પશુ હે એને પ્રતિદિન 50 ગ્રામ તો મિનરલ, મિનરલ એટલે એ આપણે પશુની માહિતી કાઢો કરી, એ મિનરલ મિક્સર આપણને જરૂર આલવું જોઈએ. એને આજે દાના મિશ્રણ ની પીસા ટકા ઘઉં ને ઘઉં બે મિક્સ કરીને એને ખવડ આપવું જોઈએ. આપણે ખળ આવે, દાળ સુરો આવે, એનવાય રીસકા આવે, બરસીમ આવે, ને એવી એવી ચીજે સબ મિક્સ કરીને આપણને એને ખવડાવવી જોઈએ. તો એ પશુ આહાર આપણે બદલે ઉત્તમ રહે, જેને વજે થકી આપણને પેદાવાર બી દૂધની અચ્છી મળી.
1: દેખો લાલુભાઈ, આમ તો પશુપાલક જે ભાઈ એ પશુ કેમ પારે ભાઈ? પશુ એને પારવાનું મુખ્ય ઉદ્દેશ્ય તો એને આર્થિક આમદની
2: સુદૃઢ કરે.
1: આવા સમયમાં અગર પશુ બીમાર થઈ જાય તો પછી એને આમદની રોકાઈ જાય ને પાછી એમ.
2: આમની ગરમીમાં દૂધ તો આમ બી કમ પડે.
1: બિલકુલ,
2: એટલે એની ચીજ ને આપણે પાસે ઉપાય કરી શકે. આજે બતાડ્યા મેં એના હિસાબથી સાલંગા તો આપણે ઓર બી ઉત્પાદન બળેગા,
1: બિલકુલ ફાયદો થઈ શકે. લાલુભાઈ તમે બહુ બઢિયા અનુભવ રાખી રહ્યો, ને કેટલાક પશુ રાખી મળી જાય તમે?
2: મેં ભાઈ 12 છે મારા
1: ભાઈ. વાહ વાહ, એટલે આ અનુભવ બોલતા એમ કે પાછો એ ભાઈ
2: સારી વાત.
1: લાલુભાઈ તો તમે સોરા ઉપર આવીને આટલી બઢિયા જાણકારી અમારા કિસાન ભાઈને આલીએ.
2: ધન્યવાદ તમારો બી બહુ બહુ,
1: ને આમ નામ સોરા ઉપર આવતા રહેજો, ને અમારા કિસાન ભાઈને ફાયદો કરાવતા રહેજો.
2: ને બઢિયા કિસાન ભાઈને ફાયદો થતા, અચ્છી વાત હે ને.
1: જી જી, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. રામ રામ
2: રામ રામ રામ રામ.

જગો કિશન ભાઈઓ, કેટલું બઢિયા ભજન આપણે સાંભળ્યું ને. હવે કાર્યક્રમનો ટાઈમ બી ધીરે ધીરે પૂરો થઈ રહ્યો, પણ આપણે એના પહેલે ભાઈને નિવેદન કરે કે દેખો, આના સમય મેં આપણે જે અબોલો જીવ હે, પશુપાલન હૈ, એનાની વિશેષ કરીને હાર અંબાર કરવાની જરૂરત હૈ. કેમ કે ઈ એકદમ અબોલો જીવ કહેવા હૈ, ને એને તાપ લાગે, એને ગરમી થાય, તો હંગરી વાતે આપણે કિસાન ભાઈ ને પશુપાલક ભાઈ, આપણા જે પશુ હે, એને કમ થકી કમ હાજ ને હવાર બે ટાઈમ તો શુદ્ધ ઠંડુ પાણી પાવાની વ્યવસ્થા કરવી હે. એને હાથે હાથે આણા ગરમીના સમય મેં જે દુધારૂ પશુ હે, એ દુધારૂ પશુ આપણું દૂધ હૂકવી નાખે. તો આવી સ્થિતિ મેં કિસાન ભાઈ ને હમે એક પ્રશ્નવાચક ચિહ્ન લાગે કે દેખો, દૂધની જે ઇન્કમ થઈ રહી છે, આમદની થઈ રહી છે, એની આમદનીને પૂરું કરવા બદલે પશુ અને ખાવાન પાન મેં, વાટા મેં, અને હૂકા સારાને હાથે હાથે આપણે ગરમીના સમય મેં હરા ચારાની વ્યવસ્થા, જેમ કે રસગો હે, બરસીમ હે, લોબિયા હે, તારામીરા હે, એવી રીતે ખેતી કરી મળી હોય, તો આવા લીલા સારાની પૂરતી એને જરૂર કરાવીએ, તાકી એનાથી હરા ચારા ખાવાથી એને દૂધ આલવાની જે ક્ષમતા હે એ બી બની થકી રહે. એના હાથે હાથે મેં જે મિનરલ હે એને મળે હે, જેમ કે પાણીની કમી અગર પૂરી કરવી હોય તો બી આપણને લીલો સારાની ભરપાઈ આપણને સમય ઉપર કરવી પડેગા. તો આની વાતનું બી કિસાન ભાઈ, પશુપાલક ભાઈ ધ્યાન રાખે, ને પશુઓને ખાન પાનની જે વ્યવસ્થા હે એને બરાબર દેખતા થતા રહે, ટાડું પાણી પાય, એને છાયામાં બાંધવાની વ્યવસ્થા જરૂર કરે. દેખો, ચોપાલ કાર્યક્રમનો અહીં સમય પૂરો થઈ રહ્યો, તો આજે તો વાલજીભાઈને આજ્ઞા હાલો, કાલે સોરા ઉપર ફરી નવી જાણકારીને હાથે મળંગા આપણે. એ આવજુ. રામ રામ, રામ રામ.